પૃથ્વીયા ગીતા બરોબર ભાવધારા હા કાર્યક્રમ અમી સમાપ્ત કરીત આહોત. શ્રોતો સકાળચે 9 વાજતા આહેત. ટીક 9 વાજતા વિવિધ ભારતીય પ્રસારણ સેવેચે વિવિધ રંગી કાર્યક્રમ મુંબઈ કેન્દ્રાવરૂન સહક્ષેપિત કરીત આહોત. સહક્ષેપણ કાહી ક્ષણાતાચ.